0: પૈસા પણ નહીં સાપડ અચ્છા હોય તો પૈસા પણ
1: ચાલ સર વાત કરો યાર એક બાબત આપણે